લા એકદમ મીઠો ગીત હકારો ભાઈ આખરી તિમ્રો રહેશે પથરથી મોટો ઠીક છે આ કાર્યક્રમમાં યસ્તો મીઠા ગીત સંગીતહરૂ ગાઉનેર ગાએર સુનાવનું ભયો હજુરલાઈ વિશેષ ધન્યવાદ આગામી વસાઈમાં પણ હામીલાઈ સુનાવનુહુન્છ ભને આશાકા સાથ અહિલેકો વસાઈબાટ હામી છુટામા હૈ ત हाउस का नमस्कार वहां शर्मिला थापा मगरजी हुनुहुन्थ्यो सिन्धुलीबाट उहाँलाई विशेष धन्यवाद व्यक्त गर्न चाहन्छु र तपाईले पनि फोन प्रेस गर्नु होला यति बेला भने हामी कार्यक्रममा फेरि पनि अर्को एउटा मिठो गीततर्फ लाग्छौ गीतपछि हामी छोटो व्यावसायिक विश्रामतर्फ जानेछौ विश्रामपछि फेरि आउनेछौ तपाईँ भने रेडियो सुन्दै गर्नुहोला।